નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ

0: કરી શકો છો 95-99-66-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
2: ગીતામૃતમ પાલનપુર રેડિયોના આ પ્રસારણમાં આપણે ક્રમે ક્રમે ગીતાને સમજવાનો પ્રયત્ન કરતા કરતા ભગવદ્ ગીતાના 16મા અધ્યાય સુધી પહોંચ્યા છીએ। 16મા અધ્યાયના આરંભમાં જ કૃષ્ણએ કહ્યું અર્જુનને કે દરેક વ્યક્તિ પોતાની સાથે કેટલીક ગુણ સંપત્તિ લઈને જન્મે છે, એની પાસે કેટલીક સંપત્તિઓ જન્મજાત હોય છે। એ સંપત્તિ બે પ્રકારની છે એમ આપણે જોયું છે અત્યાર સુધીમાં, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ। દૈવી સંપત્તિના લક્ષણો અને આસુરી સંપત્તિના લક્ષણો આપણે જોયા। દૈવી સંપત્તિ જેની પાસે છે એ ધીમે ધીમે ધીમે ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરતા કરતા અંતે ઈશ્વરને પ્રાપ્ત થાય છે, અને આસુરી સંપત્તિ જેના ઉપર છવાયેલી છે એ વ્યક્તિ ક્રમે ક્રમે અધોગતિને પામે છે। ધીરે રહીને આશ્વાસન પણ આપી દીધું કૃષ્ણએ અર્જુનને કે તું ચિંતા ના કરીશ, માં શુચા, તું ચિંતા ના કરીશ, કારણ કે તું જન્મજાત દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે, તારી પાસે એ છે। પણ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ મનુષ્યોમાં હોય છે એને કારણે એમ માની લો કે આખું જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે। દ્વૌ ભૂત સર્ગૌ આવો શબ્દ વાપરે, બે ભાગમાં વહેંચાઈ ગયું છે, સારા માણસો અને ખોટા માણસો। સીધી રીતે કહીએ તો કૌરવો અને પાંડવો, દ્વૌ ભૂત સર્ગૌ।

બે પ્રકારની સૃષ્ટિ જગતની અંદર પ્રવૃત્ત છે. કૃષ્ણ કહે છે કે અત્યાર સુધી જે વાતો કરી તે દૈવી ગુણો વાળા વ્યક્તિઓની જે સૃષ્ટિ છે એની આપણે વાત કરી છે કે દુનિયામાં સારા માણસો છે, હવે એમણે ઉન્નતિ માટે એમણે મોક્ષ માટે શું પ્રયત્ન કરવો જોઈએ એની વાત આપણે કરી છે. દેવો દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ આસુરમ પાર્થમેશ્વરું. હવે હું તને આસુરી સૃષ્ટિની વાત કરું છું, તે તું સાંભળ. આપણે આ જોયું છે પહેલા. આ આસુરી પ્રકૃતિ જેમની છે, જેમની પાસે આસુરી સંપત્તિ છે, જે લોકો આસુરી મનોવૃત્તિ વાળાઓ છે, એ લોકો આપણે કઈ વખતે જોયું તેમ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન વિદુહ, ક્યાં આપણે ખરેખર પ્રવૃત્ત થવું જોઈએ અને ક્યાંથી અટકવું જોઈએ એની એમને ખબર હોતી નથી. એમને શૌચ એટલે પવિત્રતાની ખબર હોતી નથી. એમનો સારો આચાર કોને કહેવાય, આચરણ સારું, વ્યવહાર સારો કોને કહેવાય, એનું અને સત્ય શું છે એની એમને ખબર જ નથી. એનથી આગળ વધીને કહે છે કે અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. એવા કેટલાક લોકો છે કે જે લોકો અસત્ય ને સત્ય માને છે, અસત્ય ને જ સત્ય માનીને ચાલે છે. માયારૂપી સૃષ્ટિ છે પણ એને એ માની લે કે સત્ય છે. અસત્યમ અપ્રતિષ્ઠમ તે, અને એટલા માટે એમને એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે જગદ આહુરનીશ્વરમ, આ જગતની અંદર આ વિશ્વની અંદર ઈશ્વર નામનું કોઈ તત્વ છે જ નહીં. જગત આહુહુ અનીશ્વરમ, અનીશ્વર છે જગત. ભગવાનની જરૂર ક્યાં છે, ભગવાન છે ક્યાં, જોયો છે તમે? જો ઈશ્વરને જોવા માટે તમારી આંખો લાયક હોય તો તમે એનો અંશ કેવી રીતે કહેવાઓ? પણ જે બૌદ્ધિકો છે, કેવળ બૌદ્ધિકો, એ લોકો આવો તર્ક કરે, એ લોકો તર્કનિષ્ઠ હોય છે. જડધીય એવો શબ્દ મહિમ્નમાં વાપર્યો છે, જડબુદ્ધિ વાળા હોય છે એ લોકો. ઈશ્વર છે જ નહીં. જગત આહુહુ અનીશ્વરમ, યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા કૃતમ પીબેત. બસ શરીરને સુખમાં રાખો ને લહેરમાં રાખો, ખાઓ પીઓ ને મજા કરો. ક્યાં છે તમારો ઈશ્વર? જો કોઈ કહે કે ભાઈ ઈશ્વર તો સર્વત્ર વ્યાપ્ત છે, તો પ્રહલાદને કહું પેલા ધગધગતા થાંભલામાં છે ઈશ્વર? એનામાં શ્રદ્ધા હતી અને કહ્યું ગા છે. પણ પેલો બૌદ્ધિક હતો, અસુર, એની એ આસુરી સૃષ્ટિનો હતો, એને એમ હતું કે ક્યાં છે ઈશ્વર? ત્યાં ધગધગ તો અગ્નિ છે, આ ભેટશે તો મરી જશે, પણ ત્યાં ઈશ્વરનો નિવાસ છે. બુદ્ધિ અને તર્ક જ્યાં અટકી જાય ત્યાંથી ઈશ્વરનું અસ્તિત્વ શરૂ થાય. આ વાત કેવળ બૌદ્ધિકો સમજવાના નથી, એમની પાસે તો તર્કથી સાબિત કરી શકાય એમ છે. એવી અનેક બાબતો છે કે જે તર્કથી સાબિત કરી શકાય નહીં, જેના માટે શ્રદ્ધા હોવી જોઈએ. અને એટલા જ માટે દર્શનોએ આપ્તવાક્ય નામનું પ્રમાણ રાખ્યું છે, શબ્દ પ્રમાણ. એને આધારે તમે માની લો. કેવળ તર્ક ચાલશે નહીં, પણ પેલા જે બૌદ્ધિકો છે, જે આસુરી સૃષ્ટિ વાળાઓ છે, આપણે સામે પ્રહલાદનો દાખલો સૌથી ઉત્તમ દાખલો છે આ બાબતમાં. ક્યાં છે તારો ઈશ્વર? તો એવા માણસો, આસુરી સૃષ્ટિના માણસો, જગતની અંદર ઈશ્વર નામનું તત્વ છે જ નહીં એમ માને છે. જગદ આહુરનીશ્વરમ.

जगत अनिश्वर छे, ईश्वर नु अस्तित्व छे ज नहीं, तो जगत शू छे एम एमने जो पूछवामां आवे तो एमनी बुद्धि थी शू जवाब आपशे? अपरस्पर संभूतम किमन्यत काम हेतुकम, काम हेतुकम એમ કે છે કે ભાઈ બાળક જન્મે છે તો ત્યાં ઈશ્વર ક્યાં આવ્યો? સ્ત્રી પુરુષ સંબંધથી જન્મે છે, એનો હેતુ શું થયો, એનું કારણ ક્યાં આવ્યું? તો કે કામ હેતુકમ, પરસ્પરના મેળને કારણે આ જગત જન્મે છે એમ એ લોકો કે છે. એમાં ઈશ્વરના તત્વને જોવાની એમને જરૂર હોતી નથી. એમની પાસે તો એમનો તર્ક છે કે સ્ત્રી પુરુષ બંનેનો સંપર્ક થયો તો સંતાન થયું, આમાં ઈશ્વર ક્યાં આવ્યો? અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ, બીજું શું? આપમેળે આ જગત ઉત્પન્ન થયું છે, ઈશ્વરના અસ્તિત્વની ત્યાં કઈ જરૂર જ નથી. એના માટે આપણી પાસે તાર્કિક કારણો છે, આ તાર્કિક કારણોને મૂકો ને. દરેક વસ્તુ જે કઈ બને છે દુનિયામાં એ બધાને માટે કઈ ને કઈ તાર્કિક કારણો આપણને મળવાના છે. વરસાદ કેમ વરસે છે? ક્યાંથી આયા વાદળા? તો સમુદ્રમાંથી વરાળ રૂપે પાણી ઉપર ગયું અને ત્યાંથી પછી વરસ્યું. કારણ તમારી પાસે તાર્કિક મળી જવાનું, દરેક વસ્તુ માટેનું તાર્કિક કારણ મળી જાય છે. રોગ થયો છે તો કેમ થયો છે? અમુક જાતના બેક્ટેરિયા તમને લાગ્યા છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરો. કોઈ પણ બૌદ્ધિક, કેવળ બૌદ્ધિક જે માત્ર, એટલે શરૂઆતમાં જ કહ્યું હતું ને આપણને કે અશોચ્યાનન્વ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, આપણો પ્રજ્ઞાવાદ જે લોકો ઉભો કરે છે એ લોકો આ જગતને જે છે તેને સત્ય જ માને છે, તે જ છે. ઈશ્વર નામના તત્વની કોઈ જરૂરિયાત જ નથી. કોઈ પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, કોઈ પરમ તત્વ, આ બધાથી પર એવું કોઈ તત્વ હોવું જોઈએ એવું સ્વીકારવાની પેલા આસુરી સંપત્તિ વાળાઓને જરૂર નથી. કોઈ અસુર એવું નહીં સ્વીકારે. એટલે આવા લોકો, જે લોકો આ જગતને સત્ય માનીને જગતની અંદર જે કઈ છે તે જ પદાર્થો સાચા છે, પેલા ચારવાકોની ભાષામાં કહ્યું એમ સુખેથી જીવો, ખાઓ પીઓ અને મોજ કરો. તમે કોઈ આત્માને જોયો નથી? જોયો છે? જોયો નથી તો નથી. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એ જ સાચું. કોઈ ચારવા કેમ કે આ ઇન્દ્રિયો એ જ આત્મા છે, કોઈ કહે કે મન એ જ આત્મા છે, કોઈ કહે છે કે શરીર એ જ આત્મા છે. કારણ કે એને આપણે જોઈએ છીએ, એને આપણે ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ, માટે એ જ છે. એવું જે માનનારા છે એ આસુરી પ્રકૃતિ વાળા માણસો છે, કારણ કે એમની પાસે બુદ્ધિ સંપત્તિ છે, પણ એ બુદ્ધિ કેવી છે? આસુરી સંપત્તિ વાળી છે. એ માણસોનું શું થશે પછી?

એમની સ્થિતિ, એમનું હોવું, એમનું વર્તન, એમનો વ્યવહાર, એમનો એકબીજા સાથેનો સંબંધ એ કેવો રહેશે, આ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. સૌથી પહેલી તો એ વાત છે કે આશા પાશ શતૈર બધાઃ. આશા નામની સાંકળથી બંધાયેલા એક સરસ મજાનો શ્લોક છે સંસ્કૃતમાં. એ એમ કહે છે કે આશા એ એવી આશ્ચર્યકારક શૃંખલા છે. આશા નામ જનાનામ ભાઈ કાચિદ આશ્ચર્ય શૃંખલા. યયા બધા પ્રધાવંતી મુક્તા સ્થિષ્ઠંતી પંગુવત. એનાથી બંધાયેલો હોય

એ દોડે, એવી વિચિત્ર સાંકળ છે આ, કે બંધાયેલો હોય તો દોડે અને મુક્ત હોય તો ઉભો રે. યયા બધા પ્રધાવંતી મુક્તા સ્થિષ્ઠંતિ પંગુવત. આશા એ સાંકળ છે, એનાથી બંધાયો એટલે પછી દોડે. હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એક સરસ મજાની ફ્રેન્ચ વાર્તા છે કે એક માણસને જમીન ખરીદવી છે. જુદા જુદા લોકોની પાસે જાય છે કે આટલા રૂપિયા મળશે, એનાથી ઓછી ના મળે, એનાથી આગળ જા આટલા રૂપિયા મળશે, એનાથી આગળ આટલા રૂપિયા મળશે, જા ચાલતો જા. દૂર જતા એક જગ્યાએ કે કહ્યું કે ભાઈ મફતમાં ના મળે જમીન તો કે મળે ને, તમે એથી દોડવા માંડો અને સાંજ સુધીમાં જેટલી જગ્યાનું ચક્કર મારીને આવશો એટલી જમીન તમારી. કેવી મજાની વાત થઈ ગઈ. દોડતા ગયા અને મોટું રાઉન્ડ મારીને પાછા આવ્યા તો જેટલી જમીનમાં તમે ચક્કર માર્યું એટલી જમીન તમને આપી જાઓ. મગજમાં શું છે? પેલી આશા બંધાયેલી છે, હું કેમ કરીને વધુમાં વધુ જમીનને ના મેળવી શકું. થાક્યો તો થોડો મોટો રાઉન્ડ લેવા જાય, જરા વધારે મોટું ચક્કર મારું તો વધારે જમીન આવે, જરા વધારે દોડું તો મને થોડી જમીન વધારે મળશે, ખાવા પીવાય રોકાયો નહીં. તરસ લાગે તો દોડતા દોડતા કદાચ પાણી થોડું એકાદ બે ટીપા પી લીધું તો ઠીક છે, પણ વધારે લોભ આશા કે આનાથી વધારે દોડીશ તો વધારે મળશે. દોડતા દોડતા થયું શું? આખરે ફરી પાછું જે જગ્યાએ પહોંચવાનું હતું તે જગ્યાએ પહોંચતા પહેલા તો એ પડી ગયો. મૃત્યુ પામ્યો, કશું ના મેળવી શક્યો, પણ દોડતો રહ્યો. શેના કારણે દોડતો રહ્યો? આશા પાશ શતૈર બધા. ગીતામાં એમ કહ્યું કે આશાનો એવો પાશ, એવો બંધ બંધાયેલો છે, અને પાછો એક નહીં, આપણા માણસના જીવનમાં તો સેંકડો આશાઓથી બંધાયેલા હોય છે માણસો, એક બે નહીં સેંકડો. નાનામાં નાની વાતથી જમવાનું હોય તો આના કરતા સારું મેળવવા માટે શું કરવું? જમવા જવું છે રેસ્ટોરન્ટમાં તો કઈ વધારે સારી આપણને મળશે. સાયકલ આવી તો સ્કૂટર, સ્કૂટર આવ્યું તો ગાડી, ગાડી આવી તો એક પછી એક પછી એક અનેક જગ્યાએ અનેક બાબતે અનેક જેટલી ઈચ્છાઓ છે એટલી ઈચ્છાઓને કારણે જન્મનારી આશાઓના પાશથી બંધાઈને દોડ્યા જ કરે છે. આસુરી પ્રકૃતિ છે, મનમાં સંતોષ જ નથી. મનમાં સંતોષ નથી એટલે દોડ્યા કરે છે, એનું દોડવાનું ચાલુ જ છે. આશા પાશ શતૈર બધા. લોભ હોય એટલે આશા હોય, લોભ વધતો જ જાય અને કોઈ દિવસ સંતોષ થાય જ નહીં. ન જાતુ કામ કામા નામ ઉપભોગે ન શામ્યતિ, એવું સ્મૃતિમાં કહ્યું છે. અગ્નિ હોય એની અંદર તમે ઘી નાખો કે ભાઈ અગ્નિને ઘીની જરૂર છે, નાખ્યું એટલે ઓલવાશે ખરો? ના, એ તો વધશે. વધતી જાય આશાઓ અને વધારે બાંધતી જાય. એને કારણે જ્યારે એ આશાઓ પૂરી ન થાય ત્યારે શું થાય? ક્રોધ. અને એ સિવાયની વેરભાવ, એની અંદર જ આખી જિંદગી પૂરી થઈ જાય. કામ ક્રોધ પરાયણાહ. આવા લોકો આસુરી સંપત્તિમાં જન્મેલા ને ઉછરેલા ને મોટા થતા એ કામનાઓ એમની પૂરી ના થાય એટલે ક્રોધ આવ્યા કરે, અને એના કારણે એવી જ પ્રવૃત્તિઓ થતી રહે કે જે પ્રવૃત્તિઓ એને કોઈ ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય જ નહીં. કામ ક્રોધ પરાયણાહ. કામના અને ક્રોધ એની અંદર પરાયણ થઈ ગયેલા. ઈહંતે કામ ભોગાર્થમ અન્યાયે નાર્થ સંચયાત. એ પછી પોતે બધું અર્થ સંચય કરવા માટે
અર્થ એટલે

માત્ર પૈસો નહીં, આમ તો આપણે અર્થ કહીએ છીએ અર્થનો અર્થ પૈસો, પણ અર્થનો અર્થ જે તમારી ઈચ્છાઓ છે તે બધો અર્થ કહેવાય. વિદ્યાર્થી માટે વિદ્યા અર્થ છે, પાણી પીવાની તરસ લાગી છે એના માટે પાણી અર્થ છે. અર્થ તરફ લોભાયા કરે, અર્થને મેળવવા માટે દોડ્યા કરે. હરણ જેમ રણની અંદર દોડતું હોય ને દૂરથી એને પેલું પાણીનું ઝરણું દેખાય એને એમ લાગે કે આ પાણી છે એટલે દોડ્યા કરે, હકીકતમાં તો એ પાણી છે જ નહીં, એ તો ઝાંઝવાના જળ છે. ઝાંઝવાના જળ પાણી નથી, પણ પાણી જેવા દોડાય છે અને પેલો એની લાલચે એની આશાએ ત્યાં સુધી દોડ્યા જ કરે છે અને દોડતા દોડતા દોડતા દોડતા આખરે મૃત્યુ પામે છે. પણ આ જે અર્થ છે એ અર્થ મારે પામવો છે, અને જો અર્થ પામવો છે તો કેવી રીતે પામવો? પરિશ્રમથી પામવો, પરિશ્રમ સિવાયના માર્ગેથી પામવો. પૈસા જોઈએ છે તો ખિસ્સો કાપી લેવું કોકનું, એમ જેટલા જેટલા અર્થ છે એટલા અન્યાયપૂર્વકની પ્રવૃત્તિ દ્વારા આ આજના સમયને બિલકુલ લાગુ પડતી વાત છે. અન્યાય એના અર્થ સંચયાત, જે એના ભોગ છે, ઈચ્છાઓ છે, કામનાઓ છે. શું કહે છે? કામ ભોગાર્થમ, કામને કામનાઓને ઈચ્છાઓને પૂરી કરવા માટે એને ભોગવવા માટે થઈને ઈહંતે ઈચ્છાઓ કર્યા કરે છે, અને આજ ઈચ્છા હોય. અને અન્યાયેનાર્થ સંચયાન ઈહંતે, આજે અર્થ પ્રાપ્ત કરવો છે એ ગમે તે રીતે કરવો. પરિશ્રમ કરીને મળે છે તો સાચો છે, પણ પરિશ્રમ વિના મળે છે. ટેબલ ઉપરની આવક બરોબર છે, પણ ટેબલ નીચેની આવક અન્યાયેન ગમે તે ઝટપટ ઝાલી જકડી પકડી કોઈ પણ પ્રકારે બાય બોરો ઓર સ્ટીલ અર્થ પ્રાપ્ત કરવો, ભેગો કરવો અને ભોગવવો. ભોગવી શકવાની ક્ષમતા રહે નહીં પછી, એ વાત જુદી છે. પણ ઈહંતે આ પ્રકારના પ્રયત્નો એમના ચાલુ રહે છે કે કામ ને ભોગવવા માટે અન્યાયપૂર્વક પણ અર્થ સંચય કરવો. ન્યાય રીતે તો કરવો, એ તો તમારા પુરુષાર્થોમાંનો એક છે. મેળવવાનું તો છે, મનુષ્ય જીવન છે, શરીર છે, તો એને ખાવું તો પડશે, પણ અન્યાયથી ત્યાં અટકવાનું છે. એટલે પહેલામાં કહ્યું હતું કે એને પ્રવૃત્તિ અને નિવૃત્તિની ખબર જ નથી, ક્યાં પ્રવૃત્ત થવું ને ક્યાં નિવૃત્ત થવું. અહીંયા એ વાત આવી કે આવા લોકો, જે લોકો ઉપરના કોઈ તત્વને સ્વીકારતા નથી અને આ જે જગત છે એ જ આપણું સુખનું સાધન છે એમ સમજીને એ સાધનોને મેળવવા માટે થઈને કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં અચકાતા નથી, સંતોષ જ નથી. મારે ખાવા માટે જેટલું જોઈએ છે તેથી વધારે મારે શા માટે ભેગું કરવું એ વિચાર નથી આવતો. એક શ્લોક સરસ રીતે કહે છે, સહી ભગવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્ર. કેટલાક લોકો એવા છે કે જે મળ્યું એમાં એમને આનંદ છે, સુખ છે, મજા છે, બરોબર છે, ભગવાને આપ્યું છે ને આપણે એને એટલા ને ભોગવો, એ લોકો આનંદથી રહેતા હોય. એમની પાસે ઓછું છે અને મજા છે, સુખ છે, પણ કેટલાક એવા છે કે જેમને મળ્યું છે એનાથી સંતોષ જ નથી, હજી વધારે હજી વધારે હજી વધારે, એ કાયમ ને કાયમ દુઃખમાં જ રહે. તો દરિદ્ર કોણ? દરિદ્ર એ કહેવાય કે જેની તૃષ્ણા વધારે છે, જેની ઈચ્છાઓ વધારે છે, અપેક્ષાઓ વધારે છે. તૃષ્ણા સહી ભગવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા, એ ગરીબનો ગરીબ છે. મનસી ચ પરિતુષ્ટે, પણ મનની અંદર જો સંતોષ હોય તો એ ધનવાન છે.
सही भवति दरिद्रो यस्य तृष्णा विशाला मनसि च परितुष्टे कोर्थवान् को दरिद्र।

એના પહેલા એમ કે કહ્યું છે એ જ શ્લોકમાં કે વયમિહ પરિતુષ્ટા વલ્કલે ઇસ્તવમ ચ લક્ષ્મી. અમને તો વલ્કલોથી આનંદ છે, કા ભગવાને પહેરવા માટે એક વલ્કલ પણ આપ્યું મને, વાહ એ સંતુષ્ટ છે. અને પહેરવા માટે રેશમી દુકુલો પડ્યા છે, ઘરમાં થપ્પો પડ્યો છે, અને તોય ક્યાંક જોયું કે આવું તો મારી પાસે નથી, ત્યાંથી આના દુઃખની શરૂઆત થઈ ગઈ. કે મેળવવા માટે પ્રયત્ન કરવો છે, તો દરિદ્ર કોણ? જેની પાસે વધુ છે અને વધુ તૃષ્ણા છે એ દરિદ્ર છે. તો આસુરી સંપત્તિ જેનામાં છે એની તૃષ્ણાઓ જ બાકી છે, વિશાળ છે. એ હંમેશા અન્યાયપૂર્વક તો અન્યાયપૂર્વક, ન્યાયપૂર્વક તો ન્યાયપૂર્વક, મેળવો મેળવો મેળવો એની અંદર જ પડ્યો રહે છે. એની પરિસ્થિતિ હોય છે. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ. એની સરસ રીતે વાત કહી, ઇમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિ ઇદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. મારી પાસે ગામમાં એક ઘર છે, શહેરમાં હોય તો સારું, એટલે પ્રયત્ન કરે. શહેરમાં ફ્લેટ લીધો, સારું છે, ફ્લેટ છે, પણ બંગલો હોય તો સારું, સંતોષ જ નથી. સાયકલ છે, સ્કૂટર હોવું જોઈએ, સ્કૂટર છે, બાઇક હોવી જોઈએ, બાઇક છે, ગાડી હોય તો સારું, ગાડી છે, વધારે મોંઘી ગાડી હોય તો સારું, સંતોષ જ નથી. ઇદમદ્ય મયા લબ્ધમ. આ શ્લોકમાં એમ કે છે કે એ માણસ વિચારે છે કે મને મારી પાસે આટલું છે, ઇદમ અદ્ય આજે આટલું મારી પાસે છે, આટલું મેં મેળવ્યું છે, ઘર છે, પત્ની છે, સુખના જોઈએ એટલા પ્રમાણમાં સાધનો છે, આજે મારી પાસે છે, પણ મારે પ્રયત્નપૂર્વક આનાથી વધારે મેળવવું જોઈશે. ઇદમ અદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ. પણ મનોરથો પૂરા થયા નથી. એક જ વસ્તુ, એક સરખી વસ્તુ, એક હોય ને બીજું જોઈએ. મારા ઘરમાં સરસ મજાનું ફ્રીઝ છે, પણ બીજાના ઘરમાં જઈને જોયું કે આ મારા કરતા મોટું છે, તો મનોરથ શરૂ થયો કે આવું મોટું ફ્રીઝ પણ આપણા ઘરમાં હોવું જોઈએ. પેલું કાઢી નાખો, નવું લઈ આવો. પંખો ફરે છે પણ ગરમી લાગે છે, એસી હોવું જોઈએ ઘરમાં. એસી લાવવાના પૈસા નથી, નથી તો શું થયું, કરો કઈ, લોન લો. લોન લો એટલે શું, દેવું કરો. આજે આટલું છે અને હજી મારા મનોરથોને શાંતિ નથી, બીજું લાવો, વધારે મેળવો. ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમ અસ્તિ ઇદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. ધનના ઢગલા ઘરમાં પડ્યા છે પણ હજી વધારે, હજી વધારે. તો આ એક વ્યવહારિક બાબત છે. આપણે વિચારવાનું એ રહેશે કે આપણે જે જગતમાં રહીએ છીએ તે દૈવી જગતમાં રહીએ છીએ કે આસુરી સૃષ્ટિમાં રહીએ છીએ. તૃષ્ણાઓનો ત્યાગ નથી થયો, તૃષ્ણાઓ ઓછી નથી થઈ અને આશાઓ વધતી જ જાય છે, તો આપણને કદી સુખ કે આનંદ મળવાનું નથી, કારણ કે સંતોષ નથી. અને એનાથી વિપરીત જે મળ્યું એ ઈશ્વરે આપ્યું છે અને કેટલું સરસ આપ્યું છે. એ લોકો એમ જ વિચારે કે સૃષ્ટિ સુંદર છે, પેલા લોકો એમ જ વિચારે કે સૃષ્ટિ ખરાબ છે. એને ક્રોધ રહ્યા કરે, એને દુઃખ રહ્યા કરે, એને શત્રુતા રહ્યા કરે, એને મેળવવાની તૃષ્ણા રહ્યા કરે, કાયમ ભૂખ્યો ને ભૂખ્યો. અસુર સૃષ્ટિ વાળા માણસની આ સ્થિતિ હોય છે અને દૈવી

0: ની તો આગળ કહી છે કે એ લોકોને તો સંતોષ છે બધી બાબતમાં, બધે સમાનતા છે. તો આ વાત આપણે સમજવાની છે. આ વાત સીધે સીધી ગીતાકારે ભલે એ સમયમાં કહી, પણ એ સમયમાં કહેલી આ વાત આજે પણ એટલી ને એટલી સાચી છે. અને એ વાતને આપણે સમજીએ તો પછી આપણે ઉર્ધ્વ ગતિ તરફ જવાના માર્ગને શોધી શકીએ, નહીં તો અધોગતિ તો નિશ્ચિત છે. તો બે પ્રકારના સર્ગની અત્યારે વાત ચાલી રહી છે. દ્વૌભૂત સર્ગઉ, એ બે પ્રકારના સર્ગની અંદર દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ, એ બેની વાત આપણે અત્યારે વિચારી રહ્યા છીએ. 16મા અધ્યાયમાં આપણને સીધે સીધી લાગુ પડે એવી બાબતો છે, એટલે એને જરા વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. 16મા અધ્યાયમાં આપણે હજુ આગળ આની આ વાત જોવાની છે, તે હવે પછી જોઈશું. ત્યાં સુધી વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા

માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-85-95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ ઇરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઇરાનું।

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે

ઓર સોંગ છે ને અહીંયા. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કર્યો.

0: with music with my heart.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

मस्त रहो, व्यस्त रहो, सांभरता रहो रेडियो पालनपुर 90.4 FM।

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्षद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग।
2: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
3: ઘોડો અને સિંહ। ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો। ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે। ઘોડો ઘણો નિરાશ થઈ ગયો। તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું, મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી, જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો, શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો। પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે, જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ। હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી। તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી। શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું। તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું, તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે। ઘોડાએ તેમ કર્યું। હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું, જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ। સિંહે કહ્યું, સારું ચાલ। શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે, હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો, અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું। સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી। હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઉઠ અને દોડ। આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય
2: વાર્તાઓ અને બાળગીતો તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં।
3: અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો। પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઉભો રહ્યો। હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી। એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો। તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો। એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે। જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની

વાગતા સ્વાગતા કરે છે. ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે. આટલું કરે છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી. તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે. ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે. શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે. તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મેજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી. શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી. જ્યારે ત્યાં બે માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી, ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો. આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું. અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું. પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો. ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ ચાર કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે. ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે. જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે, ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું. તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે, તો આના કરતાં મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે. તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે. આના કરતાં મારી ગામડાની સાદી રોટલી જ સારી. મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે. અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી. મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે, હવે તું કહે તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવળ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે જ ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવળ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવળ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી

0: કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓના સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી

0: સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: ખાયા છે લોક ભેગા કેમ આશાની ખુશાલી છે.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપ સર્વેના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા પત્રોનું વાંચન કરીએ છીએ અને સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆત પહેલાં હું આપ સર્વેને આપણી ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9592966888 પર આ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાહુલ, અને રાહુલ આપણને ફરમાઈશ કરી રહ્યા છે હોળી સ્પેશિયલ સોંગ રંગ બરસે. રંગ બરસે એ હોળીની અંદર ન વાગે એ શક્ય જ ન બને. હમણાં જ હોળીનો તહેવાર ગયો છે અને આપણે બધાએ ધૂમ મચાઈને હોળી ઉજવી છે, અને રાહુલ આપણની સાથે રેડિયો પાલનપુર સાથે આ સોંગ એ શેર કરવા માગે છે અને આપણને યાદ કરવા માગે છે કે આ વખતની હોળી પણ આપણે કેટલી મજાથી ઉજવી છે. રાહુલ, તમે અમને જે સોંગ ડેડિકેટ કર્યું છે અને ફરમાઈશ કરી છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વખતે આ સોંગ પર પણ હોળી અને ધૂળેટી ઉપર આપણે બહુ મન ભરીને નાચ્યા છે ને? તો ચાલો સાંભળીએ રાહુલની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે શ્રુતિ. શ્રુતિ એ પાલનપુરના રહેવાસી છે અને અહીંયા એક શિક્ષક છે. શ્રુતિ એ કહે છે કે એમણે એમના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો કરીને એક ઊંચી પદવી પ્રાપ્ત કરી છે અને આ માટે એ દરેક સ્ત્રીઓને પોતાના જીવનની અંદર પ્રેરણા ગણે છે કે જેમણે એમને સપોર્ટ કર્યો છે. શ્રુતિ કહે છે કે આ દરેક સ્ત્રીઓએ મને સપોર્ટ કર્યો છે અને મારા માટે કામ કર્યું છે અને મને એટલા મોટિવેટ કર્યા છે કે જેના લીધે આજે કક્ષાએ પહોંચી શકે છે. અને આ માટે શ્રુતિ એ દરેકને એક સોંગ ડેડિકેટ કરવા માગે છે અને સોંગ છે સાબાશિયા. સાબાશિયા સોંગ એ મિશન મંગલનું સોંગ છે કે જ્યાં સ્ત્રીઓને ડેડિકેટ કરવામાં આવેલું સોંગ છે, કે જ્યાં એવું કહેવામાં આવે છે કે એક દિવસ તારો એવો આવશે કે ખુદ આસમાન પણ તારી સામે ઝૂકશે અને તને સાબાશી આપશે. અને શ્રુતિ આ દરેક સ્ત્રીઓને આ સોંગ ડેડિકેટ કરવા માગે છે. તો ચાલો સાંભળીએ શ્રુતિની ફરમાઈશ.

શ્રોતા મિત્રો, આપણા ફરમાઈશ કાર્યક્રમમાં આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મહેક. મહેક એ કહે છે કે તેઓ પાલનપુરની અંદર જ રહે છે અને તેઓને ગુજરાતી સાહિત્યનો બહુ શોખ છે અને નોર્મલી એઓ લોકગીતો બહુ સાંભળતા હોય છે અને એની અંદર બી એમને આ વખતે ફરમાઈશ કરવાની ઈચ્છા થઈ છે એક લોકગીત, નખના પરવાળા જેવી ચૂંદડી. આ બહુ ફેમસ લોકગીત છે અને મને ખબર છે કે અત્યારેના સમયમાં ધીરે ધીરે આ સોંગ એ ભૂલાઈ રહ્યા છે, પરંતુ નવી જનરેશન, જેને આપણે હેશટેગ જેન્ઝી કહીએ છીએ, એ આ સોંગને પાછા લાવવા પ્રયત્ન કરી રહી છે. મહેક, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ ફેમસ લોકગીત અમને રેડિયો પરથી સંભળાવવા માટે કહ્યું અને આનાથી બેસ્ટ કોઈ ફરમાઈશ ન હોઈ શકે. તો ચાલો સાંભળીએ મહેકની ફરમાઈશ અને યાદ કરીએ આપણું એ લોકગીત, નખના પરવાળા જેવી ચૂંદડી.

શ્રોતા મિત્રો, આજે આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે તૃપ્તિ. અને તૃપ્તિ આપણને ફરમાઈશ કરે છે એક ગુજરાતી સોંગ કે જે બહુ ફેમસ છે. અને આ સોંગ નોર્મલી મને યાદ છે, ત્યાર સુધી હું નાની હતી ત્યારે આ સોંગ બહુ ગાતી. અને ગીત છે સાવરિયો રે મારો, હું ખોબો માંડું ને દહી દે દરિયો. આ યાદ છે તમને આ સોંગ? મને અત્યારે એની અમુક જ લાઇન્સ યાદ છે, પણ જ્યારે હું નાની હતી ત્યારે આ સોંગ બહુ ગાતી. અને તૃપ્તિ કહે છે કે અત્યારેના જે બાળકો છે આ સોંગ નથી ગાતા, પણ આ ગીતોની આ મજા છે કે જે આપણે એ સમય ફીલ કરતા હતા સેમ આજે પણ ફીલ કરીએ છીએ. તો તૃપ્તિ, તમારો ખૂબ ખૂબ આભાર. અને ચાલો સાંભળીએ તૃપ્તિની ફરમાઈ સાવરિયો રે મારો, અને યાદ કરીએ આપણા એ બાળપણને.

આજના આપણા ફરમાઈશ કાર્યક્રમની અંદર છેલ્લી ફરમાઈશ છે રોહિતની. રોહિત આપણને ફરમાઈશ કરે છે આવારા અંગારા. આ મૂવી છે જે કૃતિ સેનન અને ધનુષ ઉપર ફિલ્માવવામાં આવી છે અને આ સોંગ બહુ ફેમસ થયું છે આવારા અંગારા જે.

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપની ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ એ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજી પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે નવા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ્ત મોટા પડકારની વાતો, નાનકડા નિર્ધારની વાતો. દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધારની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદારની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: પહેલી સક્સેસ આવી 19 વર્ષની ઉંમરે, બમ્પર મેન મનન. વોટ વોઝ ધ ફર્સ્ટ રિએક્શન ઓફ યોર મોમ?
1: શીઝ હેપી, શી હેઝ ઓલવેઝ બીન હેપી ઇન માય સક્સેસ. પણ એ હેપીનેસ કરતા વધારે ચિંતા હોય, કારણ કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડ જ એવી છે કે કશું
0: અનિશ્ચિતતા,
1: હા કે ભાઈ આ કશું સર્ટન ના હોય, આમાં કશું પણ થઈ શકે છે. જયારે મેં રેડિયો છોડીને કોમેડી પણ કર્યું ત્યારે પણ મમ્મી કીધી હતી કે આટલી સરસ પગાર તને મળે, 40,000-45,000 મળે છે, ખાતામાં શું કરે તારે નોકરી છોડીને આ બધા કોમેડી ને બધું કરવું છે.
0: કેટલા વર્ષ કરી રેડિયોની નોકરી?
1: 7 વર્ષ, 5 વર્ષ રેડિયો મિર્ચીમાં એટલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અને 2 વર્ષ માય એફએમ એટલે કે દૈનિક ભાસ્કર, દિવ્ય ભાસ્કરમાં. અને 2014માં મેં ફૂલ
0: કયા કયા શો કર્યા એમાં?
1: રેડિયો મિર્ચીમાં મેં ઇવનિંગ શો કર્યો, અને
0: બમ્પરમેન,
1: હા બમ્પરમેન
0: માનન,
1: અને માય એફએમ નો મનન એટલે કે સવારનો મેં મોર્નિંગ શો કર્યો.
0: એનું ટાઇટલ હતું માય એફએમ નો મનન.
1: હા, મારે
0: ઇન્ટરેસ્ટિંગ.
1: હા,
0: તો સોરી, મે મોર્નિંગ શો સાંભળવાનું સદભાગ્ય મને મળતું નથી, કારણ કે જર્નલિઝમ માં કામ કરીને મોડી રાતે ઊંઘવાની જે
1: કળા હોય, કોઈ વાંધો નથી.
0: એટલે
1: બટ હું નસીબદાર ગણું છું કે મને રેડિયો માં એવા અદ્ભુત મેન્ટર્સ મળ્યા, જિગ્નેશ વસાવડા થી લઈને ધ્વનિત થી લઈને દેવકી થી લઈને આ બધા લોકોએ મને જીવનભરની ઘણી બધી અલગ અલગ શિખામણો આપી છે, જે મને મારા મા બાપ કે મિત્રોએ પણ નથી આપી. કારણ કે શું છે કે યુ આર અ કલેક્ટિવ પ્રોડક્ટ ઓફ યોર એન્વાયરમેન્ટ.
0: ટ્રુ.
1: એટલે જે ઘરમાં શીખવાડવામાં આવે તો ઘરમાં જ શીખવાડો, પણ બહારની દુનિયાને કેવી રીતે જોવી, એને કઈ રીતે ફેસ કરવી, એ શીખવાડવાળું બહુ
0: એવું છે,
1: ઓછા લોકો છે આજની તારીખમાં.
0: બિલકુલ સાચી વાત છે.
1: લકીલી હું જયારે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે આવા લોકો મને મળ્યા, દિગ્ગજો રેડિયો ઇન્ડસ્ટ્રીના, કે જે મને જીવનભરની શિખામણ આપીને ગયા. એમને કોઈ દિવસ ધાર્યું નતું કે મનન આટલું મોટું નામ કરશે, જેમ કે જયારે હું રેડિયોમાં પણ હતો ત્યારે કોઈ ધાર્યું નતું કે મનન કઈ આટલું જબરજસ્ત કોમેડી ફેક્ટરી જેવું અને લવારી

0: જેવું ક્રિએટ કરશે.
1: તો મનન દેસાઈ, ઓજસ રાવલ, સ્મિત પંડ્યા,
0: જી
1: પહેલી વાર ક્યાં ને કેવી રીતે મળે?
0: હું અને સ્મિત તો પહેલાથી એકબીજાને ઓળખતા જ હતા. સ્મિતના પપ્પા પણ પત્રકાર, ગોપાલભાઈ એ ચિત્રલેખામાં હતા, અને મારા પપ્પા પણ પત્રકાર સોસાયટીમાં. ગોપાલભાઈ પણ ઘણી વખત ગુંજન સ્ટુડિયો પર આવ્યા છે, ગુંજન રેકોર્ડિંગ સ્ટુડિયો પર. તો સ્મિત હું એકબીજાને ઓળખતા હતા, અને પછી અમે મળ્યા એક વખત. એટલે જયારે મેં કોમેડી ફેક્ટરી 2011 શરૂ કરવાનો બેડું ઉપાડ્યું, તો મેં કીધું કે જે મારા જેવા જ મિત્રો છે મારા, એમનો હું અપ્રોચ કરું. એટલે મેં મોન્ટુ કરીને જે મારા સાથે રેડિયોમાં હતો એને અપ્રોચ કર્યો. પછી એક ઝરાયસ કરીને મારો મિત્ર છે, જે હવે ગુજરી ગયા બિચારા, બીકોઝ 45 એજ પર એ ગુજરી ગયા. એકચ્યુઅલી હી વોઝ એલ્ડર ટુ મી, 10 એલ્ડર ટુ મી. અને પછી પ્રાચી, અતિક, હરીશ, આ બધા લોકોને મેં કીધું કે મારું આવું કંઈક છે, તમે કરશો મારી સાથે
1: કોમેડી ફેક્ટર. હા, કોમેડી ફેક્ટરનો થોટ ક્યાંથી આવ્યો?
0: એ જ્યારે હું આ બધું સ્ટેન્ડ અપ કોમેડીને બધું જોતો હતો ને, ત્યારે મને એવું થતું હતું કે યાર આપણી ભાષામાં, અને એક્ચ્યુઅલી તો બહુ ફની સ્ટોરી છે, હું એક ગુજરાતી નાટક જોવા ગયેલો.
1: કારણ કે આઈ બિલીવ કે કોમેડી ફેક્ટરી ગુજરાતીનો પહેલો સ્ટેન્ડ અપ કોમેડી શો.
0: બિલકુલ,
1: એ પહેલા કોઈ સ્ટેન્ડ અપ,
0: એના પહેલા ડાયરો કહેવાય.
1: હા,
0: પણ ડાયરો તો આપણું
1: મિક્સ છે ને,
0: બધું લોક કહેવાય, લોક ડાયરો જે રીતે કહેવાય, એટલે ટ્રેડિશનલ વસ્તુ કહેવાય.
1: સ્ટેન્ડ અપ કોમેડી શો વોઝ ધ ફર્સ્ટ.
0: ડાયરો તો કેવું છે કે ડાયરો ની અંદર
1: મ્યુઝિક પણ છે, વાર્તાઓ પણ છે, કથાઓ પણ છે,
0: અને એ જેટલા પણ કથાકારો છે, જેમ કે હવે જેટલા પણ ડાયરો, અને આ વાત મેં ઘણા બધા સિનિયરોના મોઢેથી સાંભળેલી છે, આઈ ફીલ એન્ડ આઈ જેન્યુઅનલી ફીલ ધીસ, અને આ બહુ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ હું કરવા જઈ રહ્યો છું, મને એવું લાગે છે કે શહાબુદ્દીન રાઠોડ જેટલું સારું કોઈએ આજ સુધી લખ્યું નથી, એને ભજવ્યું નથી. એમનું જે દુનિયા અને જીવનને જોવાનો નજરિયો હતો, એમનું પુસ્તકનું વાંચન એટલું જબરજસ્ત છે આજની તારીખમાં બી, એ દરરોજ, એટલે એમના જેટલું કોઈ વાંચ્યું છે જ નહીં આ ગુજરાતમાં. મને
1: સોરી, વચ્ચેથી અટકાવીને કહું, તમારી વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. હમણાં હું એક ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો, ઝાકિર ખાન ને સ્ટેન્ડ અપ કોમેડિયન, એણે એવું કહ્યું કે મારું બચપણ અમદાવાદમાં ગયું છે, મારા દાદા ત્યાં રહેતા, અને હું હ્યુમર શહાબુદ્દીન ભાઈ ને સાંભળીને શીખ્યો છું.
0: બિલકુલ.
1: સો હી વેન્ટ ધેર ટુ મીટ શહાબુદ્દીન ભાઈ,
0: આઈ નો,
1: અને એટલે ઇટ વોઝ અ ગૂઝ બમ્પ મોમેન્ટ ફોર મી જયારે વાંચ્યું ત્યારે, કે ક્યાં બાત હે. અને એ વોટ યુ આર કનેક્ટિંગ ઇઝ ધ સેમ, કે શહાબુદ્દીન ભાઈ જેવું હાસ્ય નિપજાવવાની કળા કદાચ.
0: બિલકુલ. અને ઝાકિર મારો ખાસ મિત્ર છે, અને અમે સાથે જ મળવા ગયા હતા શહાબુદ્દીન ભાઈ.
1: અચ્છા, અરે વાહ, વોટ અ કોઇન્સિડન્સ.
0: હા, એટલે હું જ શહાબુદ્દીન ભાઈ ને તો હું બહુ વર્ષોથી ઓળખું. કારણ કે શું છે કે હું જયારે આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મને કોઈ સિનિયર કે કોઈ ગુરુ હતું જ નહીં, મને માર્ગદર્શન આપવા માટે, કે મને સ્ટેજ શો આવી રીતે થાય, કોમેડી આવી રીતે થાય, લખવાનું આવી રીતે હોય, એ બધું હું જાતે શીખ્યો છું, જોઈ જોઈને. પહેલા તો શરૂઆતમાં 1-2 મેં બીજાની જોક પણ કરી.
1: ઓકે.
0: પછી મારા અમુક કોમેડીમાં રહેતા મિત્રોએ કીધું કે ના મનન, આ અનએથિકલ કહેવાય, તું બીજાની જોક ના કરી શકે. કારણ કે ડાયરોમાં એવું ચાલતું હતું, જેટલા પણ ડાયરોના કલાકારો છે એ લોકો જોક્સ ને સેટની જગ્યાએ આઈટમ કે આજે હું પેલી વાળી આઈટમ લઉં છું, કે ના આજે હું આ આઈટમ લઉં છું. તો ગણીને જે 10-15 આઈટમ છે
1: એ જ ફરે રાખે,
0: એ જ ફરે છે, અને એ જ બધા ડાયરોના જેટલા પણ કલાકારો છે. આ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે એક્ચ્યુઅલી,
1: રિપીટ,
0: કે જે પહેલા જાય એને એડવાન્ટેજ વધારે મળે. હી હેઝ ધી એડવાન્ટેજ ઓફ ચૂઝિંગ કે આજે હું આ 5 આઈટમ કરી દઉં,
1: એટલે એ વધારે હિટ થાય.
0: હા, અને પછી પાછળ વાળાને થોડી તકલીફ પડે, અને એમાં ઘણા વાર ઝઘડા પણ થાય છે. જેમ કે સિનિયર કલાકાર જગદીશ ત્રિવેદી, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્લિપ બહાર નીકળેલી, કે જેમાં એક સુરતનો કોઈ કલાકાર વ્યક્તિ છે જેણે આવી ગુસ્તાખી કરેલી હતી એમનો કોન્ટેન્ટ કરવામાં. એટલે મને 2012 થી જ વિપુલ ગોયલ છે, નીતિન ગુપ્તા છે, આ ખાસ કોમેડિયન્સ છે જે પહેલી વખત કોમેડી ફેક્ટરી સાથે પરફોર્મ કરવા આવ્યા ગુજરાત ખાતે, એમણે મને સમજાવ્યું કે મનન, તું પોતે લખીશ, પોતાનું લખીશ તો લોકો સુધી વધારે પહોંચશે,
1: ઓરિજિનલ.
0: એટલે હું જ્યારથી પોતાનું લખવાનું શરૂ કર્યું મેં, અને આઈ થિંક કે એ જર્ની પછી જયારે શરૂ થઈ, ધેન દેર વોઝ નો લુકિંગ બેક. એટલે મેં પાછળ ફરીને જોયું નહીં કે આ જ મને જોઈએ છે. કારણ કે એ જે મેં ફ્રીડમની વાત કરી, સ્ટેન્ડ અપ કોમેડી એક એવું માધ્યમ છે.

0: જેમાં ફૂલ ફ્રીડમ છે તમને, તમારે જે બોલવું હોય તમારે જે રીતે બોલવું હોય.
1: કોમેડી ફેક્ટરીનો વિચાર જે વખતે આવ્યો અમદાવાદની કોઈ ચાની કીટલી પર બેસીને, મને ક્યાંકથી
0: વડોદરા,
1: વડોદરામાં ચાની કીટલી પર બેસીને, તો પહેલો કોને કહ્યો તમે થોટ કે આવો આવો? અચ્છા, ટુ
0: હું છે ને, જેટલા બી મારા દિમાગમાં વિચાર આવે ને, હું પહેલો વિદ્યાર્થી બાઉન્સ ઓફ કરું કે વિદ્યા આ કેવો લાગે થોટ. ઘણા બધા વિદ્યાર્થી થોટ બેસાડી દીધા છે, તો મારી સફળતા પાછળની સૌથી મોટો શ્રેય જાય છે વિદ્યાની ગટ ફિલિંગ,
1: ઇન્ટ્યુશન.
0: ઇન્ટ્યુશન અને
1: એ જ વર્ષોમાં અભિષેકને તમે લોકો સાથે વિડિયોમાં કામ કર્યું, તો એક કિસ્સો મને
0: એ
1: અચળતી વાત થઈલી જરાક ડિટેલમાં.
0: અને પછી હું જ્યારે મને એક
1: એવો, ત્યારે યુ આર ઓન ધ પીક ઓફ રેડિયો.
0: યસ, 100% પીક પર હતો હું, કારણ કે એ ટાઈમે મને ધ્વનિતનો શો કરવા અમદાવાદ બોલાવેલો.
1: અરે વાહ.
0: હવે ધ્વનિત જેવો અદ્ભુત રેડિયો જોકી કે જેને સાંભળીને અમદાવાદની સવાર આટલા વર્ષો સુધી પડી છે, એમાં ગાડીઓ મનન વચ્ચે ઘૂસ્યો એક મહિના માટે, કારણ કે ધ્વનિતની એક મહિના માટે યુએસની ટ્રીપ,
1: ઓકે,
0: એને રજા લીધી કે ભાઈ મને હક બને છે આટલું
1: કર્યા પછી,
0: આટલું બધું હું સતત
1: કામ કરું છું.
0: મને વડોદરાથી બોલાયો જિગ્નેશ વસાવડાએ, અને જિગ્નેશ વસાવડાને બી લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ મનનને કેમ આપો છો તમે, અમદાવાદના જ કોઈ રેડિયો જોકીને આપો આ રિસ્પોન્સિબિલિટી. અને મેં સવારનો શો કર્યો, મને કેટલું બધું ક્રિટિસિઝમ મળ્યું છે, એટલું એપ્રિસિએશન પણ મળ્યું છે, જેના વિશે મેં લવારી શો પર ધ્વનિત સાથે વાત પણ કરી છે. અને ત્યારે હું અભિષેક જૈનને મળ્યો પહેલી વાર, ત્યારે અભિષેક જૈન પુરાણી જીન્સ નામનો શો કરતો હતો રેડિયો મિર્ચી પર, અને અમે શંભુઝ પર બેઠા હતા રાતના. પેલા એ તો લિટરલી બધું આમ બંધ કરી દીધેલું, અને અમે ખાલી બેઠા છીએ ટેબલ પર, બધું સાફ એ લાઇટ વાઇટ બંધ કરી છે, અને એક માણસ બેઠો છે ખાલી ખુરશી અને ટેબલ મૂકવા માટે, અને વાત કરી રહ્યા છે. ત્યારે અભિષેકે કીધું કે મારે પિક્ચર બનાવી છે ગુજરાતી, અને મેં કીધું કે મારે આવું કોમેડી ફેક્ટરીની શરૂઆત કરવી છે, સ્ટેન્ડ અપ કોમેડી કરવું છે. અને અમે બંને જયારે આ વાર્તાલાપ કરી રહ્યા હતા, તો પહેલી વાર અમને બંનેને કોઈ એવું ફટકાયું જેને એવું ના કીધું ગાઢો થયો છે. પહેલી વાર એવું થયું કે અમારા બંનેનો તાલમેલ મળી ગયો. એટલે મેં કીધું કે યાર તું બનાય પિક્ચર, આમ આપણે આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, તો ખુલી ગયો. કારણ કે મને આ સોસાયટી, આ સમાજ જ એવું બન્યું છે કે જ્યારે કોઈ કશું ઓફબીટ વિચારવા જાય, કશું મોટું વિચારવા જાય, કશું અલગ વિચારવા જાય, તો પહેલા લોકો પાડવા જ આવી જાય,
1: એને બ્રેક મારવા તો આવી જાય.
0: કે તમે કર્યા વગર કઈ રીતે નક્કી કરી શકો કે આ થશે કે નહીં થાય, કે સારું રહેશે કે નહીં રહે, સારું ખરાબ રહેશે. એટલે એ દ્રષ્ટિકોણથી હું બહુ જ ખુશ હતો કે અભિષેક જૈન આવું એમ્બિશન ધરાવે છે.
1: તો તમે બંને મિત્રોએ લગભગ સાથે જુદું કરવાનું,
0: બિલકુલ. એ જે ટાઈમે પિક્ચરની શરૂઆત કરી, એ ટાઈમે મેં પણ
1: કોમેડી ફેક્ટરી
0: 2012 કેવી રીતે જઈશ આવી, અને 2011 મેં કોમેડી ફેક્ટરી જયારે પહેલો શો કર્યો, ત્યારે એ શૂટિંગનું પ્લાનિંગ જ ચાલતું હતું કેવી રીતે જઈશ. અને બધા જ જેટલા બી મિત્રો છે મારા ઇન્ડસ્ટ્રીમાં, એ કેવી રીતે જઈશ, અને 2000 થી જ મોટાભાગના મિત્રો બન્યા છે, પ્રતિક થી લઈને દિવ્યાંગ થી લઈને અનીશ છે, આ બધા જ જે ફર્સ્ટ બેચ ઓફ ગુજરાતી ફિલ્મ મેકર્સ કહેવાય,
1: રિવાઇવલ જે
0: થયું, રિવાઇવલ થયું. એના પહેલા સપ્તપદી નામની એક સરસ સુંદર મૂવી આવી હતી,
1: છૂટક છવાઈ આવી હતી, દરિયા છોરુ.
0: અરે દરિયાઈ છોરુ જોઈને તો હું, મેં જેડી સર ને ફોન કરીને કીધું, જેડી સર શું બનાવ્યું તું તમે આ પિક્ચર, આજની તારીખમાં બી યુટ્યુબ પર મેં ખરાબ પ્રિન્ટમાં જોયું, મને મજા આવી ગઈ. શેફાલી શાહ વોઝ ધ લીડ એક્ટ્રેસ, અને વિપુલભાઈ સાથે પણ મારી જયારે વાત થઈ, વિપુલભાઈ યાર દરિયાઈ છોરું તમારે રી રિલીઝ કરવી જોઈએ, કે એ ટાઈમે એક એનઆરઆઈ છોકરી અને એ ટાઈમે આવું ગામડાના છોકરાની આખી વાર્તા, કેટલી સુંદર વાર્તા હતી.
1: પછી બે તરફ આવી આશીષની, એટલે છૂટક છવાઈ ફિલ્મ હતી, પણ કેવી રીતે જયશ્રી શરૂ થયું,
0: આઈ થિંક દરિયાઈ છોરું તો
1: 99
0: ત્યારે તો દેશરી જોયા, દાદા પરદેશ જોયા, વોઝ
1: એના જસ્ટ આજુબાજુમાં.
0: એ મેં પહેલી ગુજરાતી પિક્ચર જોયેલી થિયેટરમાં, દેશરી જોયા,
1: ઈતનભાઈ વાળી.
0: હા, અદભુત
1: અદભુત ફિલ્મ. ગણતરીમાં કહીએ તો પર્સન્ટેજ વાઇઝ દેશરે જોયા, દાદા પરદેશ જોયા, ને હજી કોઈ બીટ નથી કર્યું.
0: ના, લાલો બીટ કર્યું.
1: હા, હવે
0: પર્સન્ટેજ વાઇઝ લાલો બીગર ધેન દેશરે જોયા, દાદા પરદેશ જોયા, પણ 50 લાખના બજેટ પર. હા,
1: 30 વર્ષ પહેલા,
0: 1997
1: વર્ષ પહેલા. તો કોમેડી ફેક્ટરી, ઓજસ, યુ એન્ડ સ્મિત, પહેલો શો, એ વખતની મોમેન્ટ.
0: અમે એકચ્યુઅલી હું ને સ્મિત પહેલા મળ્યા, તો સ્મિત અને મેં ઘણા બધા શોઝ

0: કર્યા ને એમાં બીજા પણ સહ કલાકારો ઘણા હતા. પછી મેં જોયું કે સ્મિથ ઇઝ ધ સ્ટાર, એટલે સ્મિથ ને જેટલું બને એટલું અમે ફેસ ઓફ કોમેડી ફેક્ટરી બનાવવાનું શરૂ કર્યું.
1: અને સ્મિથ ત્યારે રેડિયો પર એનો શો ચાલુ હતો?
0: ના ના ના, ત્યારે હી વોઝ ઓન્લી ડુઇંગ ડ્રામા.
1: ઓકે.
0: અને એ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં પણ માસ્ટર્સ કરી રહ્યો હતો અને બીજા બધા સાઈડ હસલ કલાકાર તરીકે કરી રહ્યો હતો. એટલે ત્યારે સ્મિથ વોઝ એવિડન્ટલી ધ સ્ટાર. સ્મિથ ઇઝ ઇમેન્સલી ટેલેન્ટેડ. મને એવું લાગે છે કે હી ઇઝ ધ બેસ્ટ કોમેડિયન. હું પોતે એવું માનું છું, હી ઇઝ ધ બેસ્ટ કોમેડિયન. એનું કોમિક ટાઈમિંગ બહુ અદભુત છે. એ કોઈ પણ રૂમની અંદર એન્ટર થાય તો ત્યાં કોઈ પણ અજાણી વ્યક્તિ હોય, 10 મિનિટના અંદર એ રૂમને હસાવી શકે.
1: યસ,
0: એવી એક ક્ષમતા ધરાવે છે. અને બહુ એનાથી હું ઘણો પ્રેરિત થયો છું, ઘણું શીખ્યો પણ છું. અને પછી એ ફેસ બન્યો. અને પછી અમે એક લગ્નમાં 2012માં ઓજસને મળ્યા. મારા એક કોમન મિત્રની લગ્ન હતું અને ત્યારે હું ને સ્મિથ બન્યો ત્યાં એઝ પરફોર્મ કરવા ગયેલા. અને ઓજસને હોસ્ટિંગની ઓપોર્ચ્યુનિટી મળી અમને ઇન્ટ્રોડ્યુસ કરે. તો ઓજસે કીધું કે મેં યુએસમાં સ્ટેન્ડઅપ કોમેડી કરેલી છે અને ઓજસ જેવો ભાષા પર કમાન્ડ બીજા કોઈનો નથી.
1: અગ્રી.
0: આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને એવું લાગે છે કે એ જેટલું સારું ઇંગ્લિશ બોલી શકે છે એટલું સારું એ ગુજરાતી બોલી શકે છે, એટલું સારું એ હિન્દી પણ બોલી શકે છે, એટલું સારું એ મરાઠી પણ બોલી શકે. અને ઓજસ એટલો વેલ રેડ, એટલો અદ્ભુત વ્યક્તિ છે કે મને એવું થાય છે કે સાલું આવું કમાન્ડ ભાષા પર મારું કેમ નથી. મને એનાથી એ ટાઈમથી મને એના ઉપર ઈર્ષ્યા છે. ભાષા પરનો તો મારો પ્રોબ્લેમ બહુ જ પહેલાથી છે, કારણ કે મારું છે ને કળા પ્રત્યેનું કન્ઝમ્પશન જે કહેવાય, કે જે હું મારો ખોરાક છે એ, જેમ કે હમણાં પેલું સ્પોટીફાય પર રેપ આવે છે ને કે આટલા આ વર્ષની અંદર તમે આ ગીતો સાંભળ્યા, તો એમાં એક આ વખતે નવું આવ્યું છે કે તમારી માનસિક ઉંમર શું છે. તો ચિરાયુની આવી 80.
1: ઓકે.
0: એના પ્લેલિસ્ટ પ્રમાણે મારી ગેસ કરો કેટલી આવી હશે?
1: 22 70. ક્યાં વાત, હું ઘણો નજીક છું.
0: એટલે એકચ્યુઅલી તમે સૌથી વધારે બધા 30s માં ગેસ કરતા હતા. એટલે મારું કળા પ્રત્યેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ બહુ ડિફરન્ટ છે.
1: એ પપ્પાના જીનેટિક્સ એ વારસામાંથી
0: બિલકુલ
1: આવ્યું છે.
0: એમનાથી ઘણું બધું આવ્યું છે. મને નવું સાંભળવું, નવું કરવું બહુ જ ગમે છે. કલાકારનું જે ગુજરાતી, આમાં શું છે કે ગુજરાતી લોહી અને કલાકાર લોહી આ બંને જયારે ભેગા થાય ને ત્યારે એમાં પ્રોબ્લેમ શું થાય છે હું તમને કહું. ગુજરાતી કલાકારોમાં જે મેં સૌથી મૂળભૂત પ્રોબ્લેમ જોયો છે એ છે કે એમનું ધંધાકીય લોહી ભેળસેળ થઈ જાય છે વચ્ચે. અને ધંધાકીય લોહી જયારે એનો ભેળસેળ થાય છે કલાકાર જીવ સાથે, તો એમાં એ લોકો એવું જ વિચારે છે કે શું માર્કેટમાં ચાલે છે, કે વોટ ઇઝ વર્કિંગ એ કરીએ આપણે. અચ્છા આ થઈ રહ્યું છે, ચલો આવું કરીએ આવું કરીએ,
1: નવું કરવાની જ વાત ભૂલાઈ જાય.
0: એક્ઝેક્ટલી. અને મારું એકદમ ઊંધું છે. મને એવું થાય કે આ થઈ ગયેલું છે તો આ શું કરવા કરું,
1: કુછ નયા કરતે.
0: એટલે જયારે લવારી શો પણ અમે કર્યો તો લવારી શો જેવો બીજો કોઈ શો છે જ
1: નહીં,
0: કે જેમાં 4 કોમેડિયન બેઠા છે, વચ્ચે 1 ગેસ્ટ બેઠા છે કે 2 ગેસ્ટ બેઠા છે, અને નો સ્ક્રિપ્ટિંગ, નો કેરેક્ટર્સ. એને તમે પોડકાસ્ટ પણ ના કહી શકો, એને તમે કોમેડી શો પણ ના કહી શકો.
1: ઇટ્સ અ શો.
0: હા, ઇટ્સ અ શો.
1: ઇટ્સ અ શો.
0: એની એક પોતાની એક આત્મા છે, એનું એક જીવ છે. એમાં મને સંતુષ્ટિ મળે છે, ઓરિજિનાલિટીમાં મને સંતુષ્ટિ મળે છે.
1: હ્યુમર ક્યાંથી આવે છે? ફ્રોમ વેર ડીડ યુ ગેધર ઇટ?
0: હ્યુમર મને એવું લાગે છે એક ડિફેન્સ મિકેનિઝમ હતું મારા માટે.
1: આમ છે ને, સોરી વચ્ચેથી કટ કરું છું, આમ લોકો એવું કે હ્યુમર પીડામાંથી આવે. તમારી હ્યુમર પીડામાંથી આવે કે બીજે કશેકથી આવે છે?
0: ના, એટલે એ શાહબુદ્દીનભાઈએ પણ એક વાત કીધેલી છે કે ગંભીરતા વિનાનું હાસ્ય એ વ્યર્થ છે.
1: બિલકુલ.
0: અને પીડામાંથી નથી આવતું પણ અનુભવમાંથી આવે છે. અને એ દરેક પ્રકારનો અનુભવ હોય છે, હાસ્યાસ્પદથી લઈને ટ્રેજેડીથી લઈને. મને એવું લાગે છે કે જયારે હું, જેમ કે મેં કીધું થોડી વાર પહેલા જ, કે જયારે પપ્પા ગુજરી ગયા ત્યારબાદ હું સ્ટેન્ડઅપ કોમેડી બહુ જોતો હતો, એટલે મારા દિમાગની અંદર જે પહેલો મમરો મુકાયો કોમેડીનો એ છે કે કોઈ દુઃખી વ્યક્તિને હસાવવું હોય તો સ્ટેન્ડઅપ કોમેડી બહુ અદભુત વસ્તુ.
1: ક્યાં બાત હૈ યાર, બ્રિલિયન્ટ થોટ.
0: એટલે અને રાજુ શ્રીવાસ્તવ જયારે પરફોર્મ કરી રહ્યા હતા, મમ્મી એક સુંદર વાક્ય કીધેલું, જયારે મેં ઇન્સ્ટાગ્રામ પર રાજુ શ્રીવાસ્તવ ગુજરી ગયા ત્યારે પોસ્ટ

0: મેં કીધેલું કે પપ્પા આજે આ પ્રોગ્રામ જોતે તો એમનું આયુષ્ય વધી ગયું હતું.
1: વાહ.
0: અને ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ મેં મમ્મીને હસતા જોઈ.
1: આફ્ટર યોર
0: ફાધર્સ ડેથ મમ્મીને પહેલી વખત મેં હસતા જોઈ. એટલે એ મારો સૌથી પહેલો સીડ હતો દિમાગની અંદર હ્યુમરનો. અને ત્યારથી હ્યુમર પછી મારું ડિફેન્સ મિકેનિઝમ બની ગયું કે કોઈ મારા રંગનો મજાક ઉડાવે છે, કોઈ મારા નિરસ્વીપણા પર મજાક ઉડાવે છે, તું ઉડાવે તે પહેલા હું જ કરી દઉં છું. તું હવે શું કરીશ, હવે કઈ રીતે મને તું બુલી કરવાનો, હવે તું મને કઈ રીતે નીચો દેખાડવાનો, હું એ રીતે જોતો હતો. એટલે હવે હું મારા કદ અને કાયામાં હ્યુમરને એટલો સરસ રીતે મેં એને ભળી દીધું છે કે હવે કોઈ મને ઇન્સલ્ટ પણ નથી કરી શકે. રોસ્ટ કરવા પણ જાય તો વિચારે કે ભાઈ આનું શું કરવાનું, કે કઈ વાત કરવાની. અને એ એ તમારી વાત સાચી છે. અને એ વાત હું શહાબુદ્દીનભાઈની વાત સાથે જોઈન કરું છું કે પ્રોબ્લેમ અથવા તો ટ્રેજેડીથી હ્યુમર ડેફિનેટલી આવે છે, પણ એ ગંભીરતા પણ હોવી જ જોઈએ હાસ્યની અંદર,
1: સ્થૂળ નહીં હોવું જોઈએ.
0: જેમ કે હું મારી જોક્સ સૌથી રેન્ડમ હોય છે, જે લોકો રિજેક્ટ કરતા હોય છે. મેં મારા પપ્પાના ફ્યુનરલ પર જોક કરેલી છે કે મેં મારા માસીના ફ્યુનરલ પર જોક કરેલી છે કે મારી માસી જયારે ગુજરી ગઈ ત્યારે મમ્મીએ કીધું કે હવે મારો વારો, હવે મારો વારો. મને પ્રોબ્લેમ નતો આ વાતથી, મને પ્રોબ્લેમ એ વાતથી હતો કે ત્યારે કોઈએ કશું ના કીધું, એમ બધા એગ્રી કરી લીધું એવું લાગ્યું કે હા વેરી ઓશિકાર. એ ટાઈપની વાતો હું કરું, લોકોને અજુકતું લાગે કે પોતાના મમ્મી વિશે માસી વિશે આવી રીતે વાત કરે. પણ એ મારું કોપિંગ મિકેનિઝમ હતું, એ મારું દુનિયાને જોવાનો એ નજરિયો હતો એ ટાઈમે. અને આઈ થિંક હ્યુમર એ જીવનનું એસપીઓ 3 છે. એક એવું ઓક્સિજન છે કે જેનાથી બધી મોમેન્ટ બહુ હળવી થઈ જતી હોય છે. અને હ્યુમરના કારણે જ હું, અગર મારા જીવનમાં હ્યુમર ના હોત કે કોમેડી ના હોત તો હું છે ને એ જ સિચ્યુએશનમાં ભરાયેલો રહેતો. એક સિચ્યુએશન, ગંભીર સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે મને હ્યુમરે બહુ જ મદદ કરી છે. બાકી હું એમાં ને એમાં જ રમતો રહ્યો. એટલે જેવું તમારું ફેલિયર થાય કે જેવું તમારી ટ્રેજેડી થાય, એમાંથી તરત તમે કેટલા બહાર નીકળો છો એનાથી તમે જજ થશો.
1: કરેક્ટ.
0: એનાથી નક્કી થશે કે તમારા અંદર જે પુરુષાર્થ છે કે તમારા અંદર જે માણસાઈ છે એ કેટલી કોપિંગ મિકેનિઝમમાં કે રિવાઇવલમાં સક્ષમ છે.
1: હાસ્ય જનરલી લોકો એવું કહેતા હોય છે કે પીડામાંથી અટકે છે, પણ હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે. તો આખી દુનિયાને હસાવનાર, હું એવું કહીશ કે હસાવનાર નહીં, ખુશ કરનાર. હસવું એ બહુ સ્થૂળ અર્થમાં લોકો લેવા માંડ્યા છે. You are making them happy, not to laugh, not just to laugh. એને ક્યારે રડવું આવે, ને છેલ્લે ક્યારે રડવું આવે?
0: છેલ્લે હમણાં થોડા મહિના પહેલા જ હું રડ્યો હતો. અને જ્યારે હું ટૂર પર હતો ત્યારે એક એવી અંગત મેટર થઈ હતી મારી કે જેમાં હું ઘરે ના હતો. અને મને એવું જોતું હતું કે હું મારા પરિવાર સાથે રહું. અને ત્યારે મારા કામ પર પહેલી વખત મને એમને એક પ્રકારની ઘૃણા પણ થઈ કે ચાલો આવું કેવું કામ કે મેઇન ટાઈમ પર હું મારા પરિવારના સ્વજનો સાથે સાથે ન રહી શક્યો કે ના. એટલે ઘણી વખત શું છે કે દિલ પર પથ્થર મૂકીને તમારે
1: શો મસ્ટ ગો ઓન
0: બીકોઝ સામે આટલા બધા ભરચક ઓડિયન્સે રૂપિયા ખર્ચીને આવ્યા છે તો એમને તમારે ડિસઅપોઇન્ટ નથી કરવા. મને રડવું બહુ જ સહેલાઈથી આવે છે એકચ્યુઅલી, કારણ કે હું પહેલાથી એક તો કલાકાર જીવનો દીકરો છું, પપ્પા બી કલાકાર, હું બી કલાકાર જીવ, એટલે ઘણું બધું અંદર ઇમોશન્સ ભરાયેલા છે. અને મને સૌથી વધારે રડું ત્યારે આવે કે હું આમ આજે જ હું અહીંયા આવતો હતો ત્યારે વિદ્યાને ધ્યાનાને જોઈ, ધ્યાનાને સ્કૂલ માટે તૈયાર કરી.

0: એટલે આમ મોટા ભાગે વિદ્યા જ કરતી હોય છે. હું ખાલી એને દમદાટી આપું ધ્યાન. ચલો ધ્યાન ઉભા થઈ જાઓ, ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો, એ રીતે. આઈ એમ ધ લકીએસ્ટ પર્સન એવું થાય મને ઘણી વાર. આ બધું તો ઠીક છે, જે પર્પસ છે જીવનનો, એ તમે જે જીવો છો એ મારા માટે ઉત્કૃષ્ટ જીવન છે. તમારું અહીંયા સરસ એક જગ્યા તમે જે બનાવી છે મહેનતથી, આટલી સુંદર જગ્યા એ તમે તમારું એક ઘર બનાવ્યું છે. ત્યાં કોવિડ વખતે તમે 15 મહિના વિતાવ્યા. હું આ જીવન જ ઈચ્છું છું,
1: બસ જલ્દી જ મળશે તમને આવું જીવન. કે વોટ વી મેનિફેસ્ટ ઇઝ વોટ વી અચીવ.
0: મારે ગંભીર એક્યુઆઈ થી દૂર રહીને એક સાદગીનું જીવન જીવવું છે, કે જેની અંદર હું ઇન્ડિજિનિયસ જીવન તમારી જેમ જ જીવી શકું છું. એટલે તમે પણ મારા મતે અત્યારે બહુ જ મોટા પ્રેરણા એક આપી રહ્યા છો મને, કે નથી આ જેટલી હું દુનિયા, અને હું દુનિયાના લગભગ મેં
1: બધા દેશોમાં ટ્રાવેલ
0: 25 દેશો જોયા છે જીવનમાં, અને સૌથી વધારે વહાલું મને મારું દેશ લાગે. જે પણ પરિસ્થિતિઓ હોય આ દેશની, સામાજિક લઈને આર્થિક સ્થિતિ જે પણ હોય, એ બધી પોલિટિક્સમાં મારે ચર્ચા નથી કરવી, પણ પોતાપણું જે લાગવું જોઈએ એ દરેક વ્યક્તિને પોતાના દેશમાં જ લાગે. પછી કઝાકિસ્તાનનો વ્યક્તિ હોય કે પછી એ ઇંગ્લેન્ડનો વ્યક્તિ હોય, તમે બહાર જેટલું બી રહો, તમે મેં જોયું છે લોકો એમની આઈડેન્ટિટી શું છે. મારો ખાસ મિત્ર છે ચિરાગ પટેલ કરીને, જે નોર્વેનો સૌથી મોટો સ્ટાર છે અત્યારે વર્ષોથી.
1: સ્ટાર ઇન ટર્મ્સ ઓફ
0: હી ઇઝ ધ બિગેસ્ટ મ્યુઝિકલ એક્ટ ઓફ નોર્વે.
1: ઓકે,
0: વન ઓફ ધ બિગેસ્ટ. ચિરાગ રશ્મિકાંત પટેલ અને એનો બેન્ડ મેમ્બર.
1: મારું રાશિ પ્રમાણે નામ રશ્મિકાંત છે.
0: એનો ખાસ મિત્ર છે, એનો બેન્ડ મેમ્બર પણ છે, અને એ લોકો બંને ફોર્મ કરે છે આ બેન્ડ, જેનું નામ છે કાર્પે. અને મડ્ડી કરીને એક ઇજિપ્શિયન છે કે જે એનો સાથીદાર છે આ મ્યુઝિક બનાવવામાં. અને જુલાઈમાં એમના શોઝ થઈ રહ્યા છે નોર્વેમાં. એ લોકો જસ્ટ ટુ ગીવ યુ પર્સપેક્ટિવ, 1,10,000 ટિકિટો 8 મિનિટમાં વેચી ગઈ.
1: વાવ,
0: ધે આર ધેટ બિગ.
1: વાવ,
0: એટલે ધે આર બિગર ધેન, ઇન ટર્મ્સ ઓફ પ્રોપોર્શનેટલી જોવા જઈએ તો નોર્વેજિયન પોપ્યુલેશન એ 1.5 મિલિયન નું જશે આખું દુનિયામાં. અને એમાંથી તો ઓછું નોર્વેમાં રહેતું છે, અને એમાંથી 1,10,000 એટલે
1: હ્યુજ
0: હ્યુજ નંબર.
1: એટલે શકીરાની ટિકિટ આટલી ફાસ્ટ આટલી માત્રામાં નહીં વેચાય
0: ના જાય. તો અમે ત્રણે શોઝ ધડાધડ વેચાઈ ગયા.
1: ગુજરાતી પટેલ
0: પણ નોર્વેજનમાં ગાય છે. એ આટલા મોટા સ્તરે રહીને પણ એક આઈડેન્ટિટીના મૂંઝવણમાં છે. તમારી વાતો થાય કે મને સાલું હું ઇન્ડિયન છું, તું નોર્વેજિયન છું. પેલું ધોબી કા કુત્તા જેવું થાય, ના ઘર કા ના ઘાટ કા. અને એટલા જ માટે મારા હિસાબે જે દેશમાં જે તમારું બ્લડ હોય બાય બર્થ, એ જ દેશમાં તમારે રહેવું જોઈએ. બાકી બધો વહેમ છે, બાકી બધી માયાજાળ
1: છે જગત.
0: કે તમે બેટર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઈચ્છો છો, કે તમે ઢીકણું ઈચ્છો છો, કે ફલાણું ઈચ્છો છો, એટલે તમને તમારી આજુબાજુ તમારા જેવા લોકો ના મળે, ભલે કેટલા બી ટોક્સિક હોય.
1: તમને પોતાને મજા આવે એવી ગાળ બોલતા લોકો ના મળે ત્યાં સુધી જીવનમાં મજા ના આવે.
0: ગાળ તો, ગાળ ઇઝ પાર્ટ ઓફ ધ લેંગ્વેજ. આઈ ડોન્ટ નો વાય ગાળને આટલું લોકો મિસઅન્ડરસ્ટેન્ડ.
1: ના, ગાળ તો ઘીની નાળ છે. બક્ષી સાહેબ એવું કહેતા કે સ્ત્રીઓ જેમ મેન્સિસમાં આવે એમ પુરુષો ગાળો બોલે. સો અને આમ પણ કચરો પેટ માટે ને જીભ માટે બહાર નીકળી જવો ખૂબ જરૂરી હોય છે, બાકી સ્વાસ્થ્ય માટે હાનિકારક.
0: ધેટ ઇઝ પર એક વસ્તુ છે કે મેન્સિસ એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ. એના સાથે એને ગાળ સાથે ના સરખાવવું જોઈએ આપણે, કારણ કે ગાળો બોલતા હળવાશ થાય છે, પીરિયડ્સ માં હળવાશ નથી
1: થતો.
0: યસ, બટ ગેટિંગ ટુ ધ પોઈન્ટ ઇઝ ધેટ મને આ જ જીવન જોઈએ છે. આ આવી રીતે સાંજના બેસીને તાપણું કરવાનું, ને મારી દીકરી મારું પરિવાર.

0: મારી આજુબાજુ હોય, મારા પાળેલા બે ત્રણ કૂતરાઓ હોય આજુબાજુ.
1: એ તો તમે ગમે ત્યારે અહીંયા આવીને કરી જ શકો છો,
0: ફીલ
1: ફ્રી ટુ કમ હિયર.
0: પણ મારે ગમે ત્યારે નહીં, મારે દર વખતે એવું કર્યું,
1: દરરોજ કરી રાખું. મેં આ શો એકચ્યુઅલી જે શરૂ કર્યો ને એની પાછળનો એક ઇન્ટેન્શન એવો પણ છે કે એ બંને લોકો મિત્રો આવે અહીંયા, એ મિત્રોને મળવાનું એક બહાનું છે.

0: आर टॉक्स अबाउट इट।
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताजा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनबाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
3: हेलो हाय नमस्कार, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। ચોમાસાએ હવે જમાવટ કરવા માંડી છે। સાગના મસ્તકો પરની લીલી કળીઓ હવે સફેદ ફૂલ બનીને મુગટ જેવા ગુચ્છ સર્જીને મહાલશે। ઠેક ઠેકાણેથી ઝરણાઓ દડદડતા ખીણમાં થઈને નર્મદામાં ભળવા દોડી જવા લાગ્યા છે। ન જાણે ક્યાંથી અગણિત જીવડાઓના ટોળા ચારે તરફ ગુંજરાવ કરતા ઉડે છે। સુપ્રિયાએ અને મેં મળીને મચ્છરદાનીના ટુકડાઓથી બારીઓ પર પડદા લગાવ્યા છે। રાત્રે દીવાના અજવાળાથી આકર્ષાઈને આવતા જીવજંતુઓ તો તે જાળી પર પાંખો ફફડાવતા રહે છે। ગઈકાલની રાતથી પડતો વરસાદ સવારે રહી ગયો। બહાર આવ્યો તો સામે શણની કંઠા પહેરેલું એક માણસ ઊભો હતો। મને કહે, નર્મદે હર, નર્મદે હર। મેં કહ્યું, પણ તે ગયો નહીં। કહે, પરકમ્માવાસી હું, ચારતુર્માસ ઠહેરુંગા। પરકમ્માવાસી? મેં પૂછ્યું। પછી લાગ્યું કે કોઈ ઉપવાસી હશે, એટલે તેને રસોડા તરફ દોરી ગયો અને કમળાને કહ્યું, આમને જમાડવાના છે। ખુદ બલા લેંગે, પેલાએ કહ્યું, પરકમ્માવાસી હે માઈ। એ હો, કમળાએ સમજમાં ડોકું હલાવ્યું અને એક ડબ્બામાંથી ચાવી કાઢીને મને આપતા બોલી, પરકમ્માવાસી હોવે હે। હું ચાવી લઈને ઊભો રહ્યો। કમળાને કંઈ પૂછું તે પહેલાં સુપ્રિયા આવી। કહે, પરિક્રમાવાસીઓ માટે પાછળની ઓળીઓ ખોલવી પડશે, બીજાઓ પણ આવશે ચાતુર્માસ ગાળવા। શાની પરિક્રમા? મેં પૂછ્યું। નર્મદાની, સુપ્રિયાએ કહ્યું। વરસાદમાં જંગલના રસ્તાઓ બંધ રહે અને નર્મદામાં પૂર હોય એટલે પરિક્રમાવાસી જ્યાં સગવડ હોય ત્યાં ચાતુર્માસ ગાળે। આપણે પણ પરિક્રમાવાસીઓની સગવડ બને તેટલી સાચવીએ છીએ, કોઈ કોઈ આવી ચડે તો રહે। નર્મદાની પરિક્રમા? આટલી લાંબી પથરાયેલી નદીની પરિક્રમા? મારા અચરજનો પાર ન રહ્યો। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે।